કોઈ છે ની મુસા પર રેણુ રે જીજ દને રો અરે માતા રો વરે બારો માસ ભેનો રો વરે છઠી સમાસ તન કી તરિયા તીન દિન રોવા ફેર કરે રે ઘરવાસ

0: મેં માથાની ઈ માનવ ઘણો મોટો છે, એ કિંમત ઘણ જબરદસ્ત છે,
1: ઘણ મોટ છે.
0: અરે કહને કા કહ દિયા કેતા બજાઉં રે ઢોલ, એક સુવાસ તીની તાલે રો મોટ
1: ખરોજ ખર્ચા.
0: ઈ માનવ છો જો પશુ કા પનિયા હો, નર કા કુત ન હો. અરે નર ને કરની કે નરો રો નારાયણ વો
1: ખરોજ ખર્ચા.
0: નરે રો નારાયણ વરો આપણે હાથે એમ છ
1: ખરોજ.
0: સર્ગે જારો આપણે હાથે એમ છ
1: ખરોજ ખરા.
0: નર કેમ પડે રો આપણે હાથે એમ છ
1: ખરોજ ખરા.
0: માં ભેને કાકી દાદી કેતાની શાબાઈશ કેરારો આપણે હાથે એમ છ.
1: અરે ભાઈ વા,
0: આની ઓળો સોળો બોલન મારખાન ધોળો સબેન ગટારી કર પડેરો આપણે હાથે એમ છ.
1: વાહ ભાઈ વા રે,

0: લાગો ભાઈ વા સેવા પાડી છે, પણ સેવા ખરખોર દેખું ગામે ભારા માત્ર ઓરડી પાડે નો ભાઈ સામે લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાગળ છોડી દીધો કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડ દીની પાઉલ વાટન ડુંગરેમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ રે સુળે પર દે મેલતે યે ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કે છે ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાની કતી તો જારી કતી ગાઈ જા મણ કાઈ કરે છે પણ માર દકો એ સુળે લાત મારન મન કો લોકો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે કે મતેરો માટી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કે લાગ વરાપત વરા મહારાજ મેં સાદા બાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર 14 ઘર ફરતાની 15 ઘર આનમાં 38 બેટી માલકેને કેવાળમાં કાવા મેં કોણ છું મેં પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના 12 વર્ષ દાડો યોગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક છે મેં કાઢી છું અને તાળો નીકળું તો મારા માટી મરનું તું કે છે ધાડે નીકળે તું ને મારે માટી મરે તું થામ ની સૂર્યા રે સૂર્યનારાયણા તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવરગો સૂર્યનારાયણ તીન દાર જગો તીન દાર બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આયે અંધારો કુપડગો દેખો તો સંડલિયા નામેર છોરી અરે વત જો શ્રાપ દે મેરી રોજ અગર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંઢેલિયા એ ભાઈ વેંડી વેગી કાંઈ તું લોક જો શોષણ ઉઠ ઉઠન બે જા છે આજે દાડો નીકળો નીકળે આજે શોધા છે જાપા કમી ખામેલો તો મારે બાદ હોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવે શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકેને મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરેજ વાળો ઋષિ જો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યનારાયણ કી પ્રભુ નિકળ ચમકતો ચમકતો નીકળો એ બેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિની માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજણા છો અર્ધી આંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યના સંજીવ મંત્ર ફેંકન સૂર્ય નીકળ્યા અને ઓને જો કહો સજ કરી નાખે ચાંદન સૂર્ય રજતરી દોયરો જોડો આંબર